નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાં ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યો જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે શનિવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 25મી જુલાઈ અને સ્ટુડિયોની ગલેરમાં 10:01 થઈ ગઈ છે. અને આજની તિથિની વાત કરીએ, આજે છે એકાદશી. આપણે કહીએ છીએ ને મહિનામાં બે એકાદશી આવે છે, તો કહીએ ને કે જ્યાં સુધી આપણે અમુક સંબંધો ભગવાન એટલા માટે બંધાવે, તમે ક્યાંય ખરાબ રસ્તે ચાલતા હોય છે ને ત્યારે, કોઈ ખરાબ રસ્તે જ્યારે આપણે ચાલતા નીકળી જઈ હોય છે ને ત્યારે તેને આગળ વધવા અટકાવવા માટે અનેક એવા અમુક સંબંધો હોય છે જે ભગવાન ઓછા કરાવી નાખે છે, જે સંબંધો તમારી પથારીને કાયમને માટે ફેરવતા હોય છે. એટલે કહેવાય છે ને જે અમુક સંબંધો એવા હોય છે સડનલી તૂટી જાય છે ને, અમુક સંબંધો એવા ભગવાન આપણી સાથે બંધાવે છે ને કે ભાઈ જે હંમેશા માટે સાથે હોય છે, અને જે ખરાબ સંબંધ હોય છે એવા સડનલી તૂટી જાય છે ને ત્યારે એવું માનવાનું કે ભાઈ ભગવાન આપણને સારા રસ્તા પર લઈ રહ્યા છે, કે જેથી એ સંબંધ તૂટી ગયો તો ભાઈ આપણે સારું જ માનવાનું કે હા ભાઈ એ તૂટી ગયો, એની પાછળ કંઈ ને કંઈક સારું રીઝન હશે ને એવું વિચારવાનું. તો ચાલો એની સાથે આપણે પણ એક સુંદર મજાનું એક ભજન લઈ લઈએ, એકાદશીનું સુંદર મજાનું મનોજ દવેના અવાજમાં લેવામાં આવેલું તમારા માટે સ્પેશિયલ.

11 મિનિટ થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. અને તમારું મનપસંદ ગીત સાંભળવા તમે મેસેજ કરી શકો છો 5250-6200 પર, અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈને આજે એકાદશી છે તો તમારા માટે થોડા મારી રાસ અને ગરબા અને થોડા ગીતો લઈને આવ્યા છે. આગલું ગીત મોમિક્સાના અવાજમાં લેવામાં આવેલું.

આવો અમારે સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગળામાં 10:18 થઈ ગઈ છે. તો ભાઈ આજે આપણી સાથે જોડાયા છે ગુડલેન્ડ્સથી ભૂમિકાબેન. તો ભૂમિકાબેન માટે એક સુંદર મચાવનું આપણે એક ગીત લઈ લઈ જોનિયા એન્જિનિયરિંગ એલ્બમમાંથી લેવામાં આવેલું, જે ભાઈ આજે એકાદશીનો દિવસ છે એટલે એમના માટે આ ગીત લીધું છે. એમના ફેમિલી માટે ડેડિકેશન માટે એક સુંદર મજાનું ગીત લઈ લઈએ ભૂમિકાબેન માટે સ્પેશિયલ ગીત.

અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલીમાં 10:28 થઈ ગઈ છે. તો આપણે કહીએ ને કે ભાઈ પારકાએ આપેલું માન અને પોતાએ કરેલું પોતાનાએ જે કરેલું જે અપમાન છે ને એ માણસ જિંદગીમાં ક્યારેય ભૂલી નથી શકતો. એટલે કહેવાય ને જ્યારે પારકો જ્યારે આપે માન છે ને અને પોતાનાએ જે કરેલું અપમાન એ વ્યક્તિ જિંદગીમાં ક્યારેય ભૂલી નથી શકતો. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાના આગલું ગીત લઈ લઈ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું તમારા માટે સ્પેશિયલ

0: You're listening to RM3 Radio Manoranjan.
1: ભાઈ ગુજરાતી ગીતોની મજા મારતા આપણે સુંદર મજાનો ગુજરાતી ગીત આગળ લઈ લઈએ. ભાઈ આગળ વધતા જઈ લઈએ. એ ફાલ્ગુની પાઠકના અવાજમાં લેવામાં આવેલી ગુજરાતી મેસેપનું ગીત છે 2020 નું ઓન યોર વે.

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ફરીથી મળીશું બપોરના પોણા બે વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાના પોનમતી નમસ્કાર, શુભ દિવસ.